0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो
4: दर रोज 10 થી 11 आवो अमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ સારા માણસોને શોધવા જઈશું ને તો ભાઈ આ થાકી જઈશું, પણ માણસોમાં સારું શોધવા જઈશું ન તો આપણે ફાવી જઈશું. તે કહેવાય છે ને જ્યારે આપણે સારા માણસો શોધવા જઈએ છીએ ને થાકી જઈએ છીએ ને આખી જિંદગી લાઈફ એમાં નીકળી જાય છે, પણ આપણે સારા માણસો નથી શોધી શકતા. પણ આપણે કહીએ ને જ્યારે આપણે માણસોમાં સારી વસ્તુ શોધીએ છીએ ને તો આપણને જરૂરથી મળે છે. સુંદર મજાનું એક ભક્તિમય ભજન લઈ લઈએ અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવેલું.

સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને પોણા 11 વાગ્યા સુધી ને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ એની સાથે ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર વચન આગલો ગરબો લઈ લઈએ ઓન યોર વે

શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જિંદગીને માણવા કરતાં ભાઈ એ જાણવાનું વધુ રાખો, કારણ કે જાણવા પાછળ રહેશે ને તો ભાઈ જ્યારે જાણી લેશો ને ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ માણવાનો સમય જ નીકળી ગયો છે. જાણવા પાછળ અને સુખી રહેવું હોય ને તો ભાઈ સમજવું ઓછું ને જીવવું વધારે. આગલું ગીત છે ભાઈ ઓન યોર વે.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જીવનમાં સરખા પણ તૂટવા જરૂરી છે, કારણ કે આપણને ખબર તો પડે કે ભાઈ આપણામાં કેટલી ત્રેવડ છે ભાઈ પાછી ઉઠવાની. એટલે કહેવાય છે ને કે ભાઈ જ્યારે લાઈફમાં કંઈક પ્રોબ્લેમ આવે છે તો આપણે એને સહન કરી શકીએ છીએ, ને આપણને ખબર પડે કે આપણી પાસે કેટલી હિંમત છે કે પ્રોબ્લેમને સોલ્વ કરીને આપણે ફરીથી ઉઠી શકીએ. આગલું ગીત છે ભાઈ હેમંત ચૌહાણ આવાજમાં લેવામાં આવેલું.

તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.